0: નેલા રે જાઉ મારી નેલા, જાઉ મારી નેલા રે જાઉ મારી નેલા.
1: હોય હો, સુનુ છો
2: ઈબ એડે ટાન ખરાનો તમે કેન કે બહારો છો? ના દેખવાર કે આકાશ નો નિયા બરસિલા બાગે લાગુચે.
1: અરે જરૂરી કામ ટે પડી ગલા પરે નહી ગલે નહી ચલે પોલે આમી જે સંગે સંગે.
2: ઓહો રે, તમર જરૂરી કામ હોઉ સંગે છતાટા નહી કરી મુડે ઉદા ગામ છટે દે કરી જો. આ તમર જિન કલા ચશ્માટે રખી છો હેટા લગાલે તો હીરો બાગે દિસો ગો. હેટા લગી કરી ગલે ના હેતા ફિરબાર લાગી જોતી ડેરી હેવા બોલે સંગે પાન બોતલટા ભી ધરી થો.
1: ઓહો રે મુરસિયાની, ઈ કથાટા જેન કહેલ નહી મન કે પહેલા. અરે જાઉ મારવા નું નીચકે બચાવવા લાગી ઈ સબ કથા કરવાર કે પડવા, નહી હેલે વિપદ હે બુઝલ.
2: હમ
0: મારી નેલા રે જાઉ મારી નેલા.

0: જેનરા વિભાગર અધિકારી પાખે જેન પ્રાણીધન ચિકિત્સા અધિકારી આજ્ઞા મને અછન તાકર સાંગે જોગાજોગ કરીગીરી કેતે છેલ મેડી ગાય દામુર અછન કેન ગુહાલ પાઇબે સડા જોગાજોગ નિહાતી ચાસી ભાઈ કરું આર ગુટે ઋતુકાલીન ટીકાકરણ ઇટા બી દેવાર વ્યવસ્થા કરબે આર જેનદાગી ગાં સ્તરરે પંચાયત રે ગ્રામ સભા માધ્યમ રે બી અનેક જગ્યા રે ઇટા સબુ નિર્ધારિત હેસી જે કે ગોહાલ પાવા કે ઘર પાવા સેથી રે બી નિહાતી ચાસી ભાઈ જે કરી જોગાજોગ રખું
1: જોગાજોગ બી રખું આર જેન મને ટી પાઠ સાત પડીચન હો
0: દાદા હા હા
1: તે ગો સુગમ ને ઓછે કે
0: હા ગો સુગમ
1: હેન કે ટી જે કરી બી ટીકે
0: ચાષી ભાઈ મને સભી ટીકે ટીકે સચેતન હેલે આમે નિજર આય કે આહુરી અધિક આમે કરી
1: પારમા
0: જે સમયાજી ભાઈ
1: ઓહે દાદા હેટા તમે કહીમે કહીમે બોલુચે તમે તો કહુચો જે કહુચો હો દાદા કહેલે કેતે બેલા સરે ની ફેર તુમરતા
0: ભાઈ બઠકીર કથા કે આઈલે ઝાલ મોલા ગોહદા સબુ કેનારે પોલે જાય
1: સત કથા હો દાદા
0: જી માનો ભાઈ
1: જોહાર દાદા
0: જોહાર ભાઈ જો

0: નેલા રે જાઉ મારી નેલા, જાઉ મારી નેલા રે જાઉ મારી નેલા.
1: ઓય હો સુનો છો
2: ઈબુઆ, એડે ટાન ખરાનો તમે કેન કે બહારો છો? ના દેખબાર કે આકાશ નો નિયા બરસેલા બાગે લાગુચે.
1: અરે જરૂરી કામ ટે પડી ગલા પરે નહી ગલે નહી ચલે પોલે આમે જે સંગે સંગે.
2: ઓહો રે તમાર જરૂરી કામ હોઉ, સાંગે છતાટા નહીં કરી મુડે ઉદાગામ છાટે દે કરી જો. આ તમર જેન કલા ચશ્માટે રખી છો, હેટા લગાલે તો હીરો બાગે દિશ ગો, હેટા લગી કરી ગલે ના હેતા ફિરબાર લાગી જદી ડેરી હેવા બોલે સાંગે પાન બોતલટા ભી ધરી થો.
1: ઓહો રે મુરસિયાની, ઈ કથાટા જેન કહેલ નહીં મન કે પહેલા. અરે જાઉ મારવાનું નીચકે બચાવવા લાગી ઈ સબ કથા કરવાર કે પડવા, નહીં હેલે વિપદ બુઝલો.